0: 동부 소야 김진 가레스나 라는 조다지 모르직 로 바마토바 티싱기 랑가직 타랑 볼레야다 인데 이디즈네 아니 지 땅은 아주 개개순 토레주라기나 모르 개바키야디
1: 추치야
0: 어 추야디간데야 고소디 배제단야르샤 그 당고소 뒤에 미국으로 어디를 시작이라
1: 레세레세 다 전개라 은하조 단대 총기 더보 차샤나 즉 시도가 되면 물어봐라
0: 나래기라
1: 다지 로망무디 양스 체도와
0: 어라
1: 딘제가블리야 다 카지 증나 까무숨츠 뇽내야 까무진 하스도시 번제체제 구 타나 랑고바 증구 슈딘제 직뒤잠바 아니 타나 까무응어주 딘제 구고 기도와
0: 나래
1: 딘제 구베가블리야 탄다 카로 망고지기 탄다 소동바 은당디가 시도와
0: 나래서나
1: 카지기 달랑고마 테르단 산으로 봐라
0: 나래
1: 딘제 체비는 디요르 송고도와 가스오래 놈춘중 요레스 디 롱우진나 미롱우진나 디 놈춘중 토윤나면나
0: 디 롱우지르기나
1: 레세
0: 에 놈춘중 다 틱치슝거리기나 다가지 있으면 이내래 디 나조 딜샤기나 감라래 아직 성급 제약이 더 근데로 틱베 다 자와지 메르
1: 제제제
0: 디 틱비시샤기나
1: 다제는 난고 즉 비게 카까제 마 로랑 세요 말바 로 아무티
0: 나리
1: 까제 샤제 변나이 시도 가서 돈젤이야 다지 로 마모다 딘제 구구야 야면의 름소 딘젤이야 지 돈다 튼뒤 딘제 제뒤 잠바 야 랑고 로 마셉체 소동바 은당디 가샤디 드립지레 봐
0: 드립지레기라
1: 그래서
0: 다디
1: 다데 견라 소야기 지게 나가 변소 상조르 봐라
0: 나리
1: 뉴셀리 지 감지
0: 나리
1: 뇌요 마르벨
0: 어 게미슈 뇌요 말이기라.
1: 레세레세.
0: 다디 금전 관련해서는 기랑은 또 디리셜. 듄규 기탄데 디간데야 샤브랄
1: 베세션
0: 단조 로고 디베 베룰리아 다치 감치지 니제 디베룰리아 단조 카가디 강베지 제디도 전에 만나주 말아디 구교기 티싱이
1: 선다
0: 어 뉴트로 감데
1: 구규식으로 말
0: 구규제제 따고 단르슈레 랑구자 마임제 따 인지 코 거기 귀인을 양한조 카가디 까지 데라
1: 제제제
0: 단한조 디 나로려지 참베스 슉유에 유지리 슉찬지디 디신 나로 놈디게 거기에 나로려 안나조 다 디시리기라 메레겜스는 반디지 데 홉디 갑로네야 비갸단지 데 듄을조스 메스메벨
1: 오르제
0: 기디 찌르제디기라
1: 홍레설레
0: 디는 식주리 다게시 동백간의 샤음네야 길란조 릉시제 룰루제 그 결론에 비교하기면요 말이.
1: 제제제라.
0: 진짜지 디케주스도.
1: 레세.
0: 디신이 결론 디르샤로 소동부디야 배주단나 직도 있나. 직배차지.
1: 레세.
0: 소동부디 결론도 디르샤로 답지 뭐지 땅요 다른 분의 땅요지 다지 카카 샤야 직급이야 직배차지 그나주 배주단나도 두스샤 답배차샤는 샤야 딩게는 다 카카디 지체 아니 다 그 딩게는 아직 다 샤사랑이야 티칸 딩케사스는 카카 지제는 소동뱅은데 샤고도 이나 소동뱅은 샤체 먼저 엔슈럴 아니 디샤나도 탄다 아 락딩 카가시왈
1: 어레슈는
0: 소샤
1: 소샤스
0: 어 락베디야 디 텐찬이 아니 디샤기는 저 강베디 카가드 레체 아니 고 소디야 그두디간 게션들이 뭐저 샤야한테 각 디쇼만의 소치 피스
1: 피스티
0: 어 딩제당스럴 게슈는 어디가는 샤면은 야 디르샤기라는 저 컨디션은 나로 담당하는 뉴트로 감디 나로리아 직다 슈크마 참제제
1: 제제제라
0: 디디르샤 다디 코림디기라는 저 디르샤 도스 야다연제 코 카카 사소는 나도 카카드 지제 디간데 엔간데 샤 카카디 강바디야 캬츠시기나
1: 캬츠시
0: 레베스르시 옥마 레베스르체제 아니 디야 디팅고이나 락딘디
1: 락딘디
0: 락딘 카카디
1: 틴 카카디 틴비이나
0: 텐자수는 아니 길라나조 코카토야 단도 소티 팅제다 걔게슈는 피가네 야겐다르세
1: 레세레세 노 근데 단도 경다 예 오신지유라
0: 노
1: 디 랑고 디치기사 참참 단도 디르도안라 정규제디체
0: 노
1: 듄데 그래서서는 즉 짐제비아서르치
0: 온
1: 뉴제게야티 짐제스도라 그디
0: 온 길라
1: 코카르세 디 라고 워데야
0: 온
1: 디 참사 게야니 지리아 추고 추베스 제 추추 추치 제 라산 메세고 제기스도 디페치 소소 야마게 디 뉴디 카소레 다다 뉴세 일렉트릭 감죠 말베
0: 홀
1: 디나르 소소 게디스 바 추메도 승비 곧 란소 lakpa rangi pike chik guya ki tanda kagashi mebel.
0: Lo ina.
1: Tanda lakpa rangi pike chik yama nyurse kaya chi.
0: O
1: la. La guki. Di togdo nuko rinpa bako shuk chik. Shuk desi jagula.
0: La re ina.
1: Di nga de gare sun kop kaso re di chuk di len hap shubu dunga yama kye du.
0: O re ina.
1: Di NP zomar bel.
0: La re.
1: Di ka kye di mi zon samsa chu yu bja. Di da yi zho yu na.
0: Di diri shay kila. Tim gyabaya di da
1: gyal. Tim di gyab di dar chwe je. Lako shwabe su chingme zho.
0: Di inji mi ji gila, tona na ya diri shay gila, ka kaabe na lo le ya, ta pe shay shay na.
1: Mato ya baabe gabla, ta thoma gozo je mandu khonla ya jik baar ba.
0: La ri.
1: Baadu zamba kaso le di konyur ze ki tante jige na tang sa chor ba.
0: Ri, juri gyabaya.
1: Di gyade pechi di juri gyaya di chu me zho sengbi.
0: Ri. Di
1: diri shay. Yu sigri ba la.
0: Yu sigri gila. Tā tī tīrī shā kīnlā nā tsū
1: Mā tā chūk chūk chūk chūk chī nyē sō chī kī sī tuwa
0: Tī tā nī kīnlā kion chē shū ā tīrī kīnlā Tāntā kū tī kī shī lā gu tī kīnlā nā tsū Tāntā tā tī tī shī chūn chū shī tuwa
1: Tīm kē bē shī lā kwe
0: Tā tsū nī kē tīm kēm tā rē kār tū
1: Tām sā kē yāng nī shū mē tū sīm Nyē tsā tō kū tī chē mī bā
0: Lā rī
1: Kō lā gu rāng kī tāntā nyū sē lī kī chā kī tāntā Tāng di gye tui zangba, kwa lapsang chak chak chak chok marwa.
0: Lari, rinpa che chukra.
1: Kwa lakpe su di gye tui gyok kwa sura, kwa...
0: Lo rang re gila.
1: Lo rang che gye tepa shubis tuwa.
0: Lari.
1: Di peche, jinche gine zu tuan sipsi ina gila.
0: Tuan sipsi ina gila.
1: Takpa di re jingmin du sa.
0: Tsamtsam.
1: Tsamtsam o gye ya jo jila ya. Peche di chumir sengbi. Kansi na pi ne en ne di suorba gila.
0: Lari.
1: Di kwa chik lakpe shobe sura che.
0: Lari.
1: Jim di deda ra shu che.
0: Ol. Di dirisha gila.
1: Mato chuk gyabdi, nze chuk chuk tangche, chonali ya sodi ke matikbe esuru chikisi tuwa. So jingmebe, jingmebe la, chuk chi. Nye che zang di pechi ko jimdi lakbe di tab di dar chu chi chume cho sa che vi.
0: Di gila nzu dirisha la, loyang che shu chi gila nzu, tab pecha shan chi, mato chik tab tangche chin che, yang kakaabda di buru liya, ta kakaagana sha du chane, ta chi mato shuk chaabda lamsang, Tim gyabayash mebel.
1: Re re re.
0: Odi kyun chimbash kyub giri gila.
1: Ozi kaji wadin dhe duwa.
0: Di chi giri gila. Da mota taan rabay gablo kukyo che yoma ra.
1: Re re re.
0: Di shing kakaabda yamene dyun rabay gabso gila nzu diri tim gyab duy zane. Nyombo chi gila. Dik tez kyub giri gila.
1: O re
0: re. Karayas na gila nzu tanda zugu nige ta lel haus chuyo ra.
1: Re re.
0: Ko loo da nyamdo san zan loo di so kye duy zane. Tanda gila nzu di nyudu gamna loo liya tanda.
1: Tati le mem zho.
0: Tati ma lep che. Ko yigi kaan de di le.
1: Lo di di se go rwa.
0: Lo di dun gyu kaan le.
1: Re re re.
0: A mingi wo di kato di cha to wo ma de kan shu go re. So di kwe kaan liya le me dun. Tanda an zho nyu zho gam na lo liya. So du ke nye zho ri gina.
1: Le se le se.
0: Yigi kaan ne kwa ri kip tui zhane. Ta mingi wo la tash te wo ra.
1: Re re re.
0: Tati an zho dun gyu ri sha. Ya me ne kyab lo li ri sha se shi.
1: Re re re.
0: Tati gyok da cho. Kato shuk che chim zhane. Ko mingi da ma le bida. Ani nga nansu kakaad leidu zane, ani kiomtiyebe su cheruri. Tati gyu rungbu duus komshi dinde chemina, tiri gina, tati pechu dandang tachi komshi...
1: Gyonche soruchi.
0: Gyonche chadi uri gina.
1: Lesa, lesa.
0: Tati ii chayana gina nansu tiri shala, lakwaar du moto tachi kunga chengmu dandre ina, dik tish, kama chik tish, di yen kwaya yoma ri. Tsabu sui. Tsabu sui tsabu suni gina, Tā kū kū jē tīrē, kārī kēyū nē, tī lāmsāng chē shō chōchī.
1: Rē rē rē lā.
0: Tā kārtū lō bā chē, nā sū kārtū kēyū nē, pī kē lō mā lī kō nē, tā tī lī tō wō mā kī lā.
1: Mō rē rē rē.
0: Kū chū rī kē bā tī, pī kē tāk tā sō tī lī mā lī, wō tē tā mā lī chāng, kū kio kio mā tō sū rē rē. Rē rē rē rē rē. Tā jī kām jīk sī nā lō lī yā, tsā bā chā lō tī kē chā chāng bā chā mā chā sū nā. Nī shī nē jī kō sō tī kālē lī yā, tā jī dīng gyū nē dīng gyū kiab gyū kān kē chē. Nī kālē lī jī kālē mā, nī kō tī kām tī lī mā rī kī nā.
1: Lē sē lē sē. Tā chā nā nē chū tī rī chē bē kāb lī yā, jī kū nā chī kua tī zō nī rī tuā kī lā.
0: Lā rī kī lā.
1: Tōng mā lā ngō mē bā jē pī kē jī kā sū rē, gui kū mā chē kō lī yā, mē bā jē kām jī kī yē yun jī xā jē.
0: Lā rī.
1: Lāngguō gā chū yīn yāng zhōng, lō yīn yāng rō rwa lā.
0: Lā rī yīn.
1: Tīgā yā tsāngmā kuay nyōng bō jī pī lāngguō nā lō gā chū yī jē tsāngmā yā nā lā pā jī nyōng bō jī kiab tū chū.
0: Lā rī yīn.
1: Tīnē lā gui gī tāndā rīmbō gā tā tāng sī gā rwa gā
0: lā.
1: Lā rī yīn.
0: Dē
1: gā sī gā rwa lā. Lā rī yīn. ཁྱི ཕྱད མམ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ